0: હેલો ફરમાઈશ.
1: હેલો નમસ્કાર.
0: હા નમસ્કાર, બોલા.
1: નમસ્કાર, તમે તત્વર તલકો જિલ્લા કોલ્હાપુર ધનાજી ખેમલાપુરી બોલતો જઈએ.
0: બોલા ધનાજી.
1: હા, મલા આજ એક ગાના એક ત્યાંથી કાય જબજબ ફૂલ કિલે નાના કરતે પ્યાર તુમી શે કર બેઠે, હે સુમન કલ્યાણપુરકર યાની ગાયલેલે ગાને આહેત. 89 વર્ષી ત્યાંચ નિધન ઝાલેત આહે આણી ત્યાંચ્યા સ્મૃતિલા ઉજાળા દેણ્યાસાઠી મલા ગીત ઐકાયચ હોતો તહે. આણી હે ગીત માજી પત્ની સંપત્તિ ખેમલાપુરી યાના હે ગીત ઐકાયચ આહે આણી આમા ખેમલાપુરી પટેલ પરિવારા સુધા હે ગીત ઐકાયચ આહે તહે.
0: ધનાજી, તસં તુમચી આવડતી ગાયિકા કોણતી?
1: તસં મગ આતા સગળે જણ જાય ના, લતા મંગેશકર મ્હણજે મહારાષ્ટ્ર म्हणजे पूर्ण भारताचं म्हणायचं तुम्ही मंगेशकर कुटुंब आहेच ना. कारण का अशा प्रश्नाचं निधन झालं. लता मंगेशकर म्हणा, रजनीत मंगेश म्हणा, उषा मीना काय, सुमन कल्याणपूरकर म्हणा काय, म्हणजे असं गुणगुणाशी वाटणारी गाणी आहेत जुनी गाणी.
0: बरोबर.
1: आणि आताची गाणी येतात कधी आणि जातात कधी, काय कळत पण नाही.
0: अगदी खरंय. ऐकूया आपल्या आवडीचं हे गीत.